હું સ્વરૂપ આખા જગતથી વંદિત થયેલું છે એવા હે જ્ઞાનરૂપ મહાયોગીની સદૈવ આનંદરૂપ જગતને તારનારા હે દુર્ગે દેવી આપને વંદન અનાથસ્ય દીનસ્ય તૃષ્ણાતુરસ્ય ભયાર્તસ્ય ભીતસ્ય

અનાથ, દીન, તૃષ્ણા અને કામનાઓથી વ્યાકુલ, ભયભીત, બંધનગ્રસ્ત આ જંતુ જીવની, હે દેવી, તમે જ એકમાત્ર ગતિ છો, આ જીવને તારનારા છો. હે દેવી દુર્ગે, આપના ચરણોમાં નમન નમન નમન. છેલ્લા શ્લોકમાં

હે મા દુર્ગે, પ્રચંડ અને અદમ્ય લીલાઓથી બધા શત્રુ દાનવોને જળ મૂળથી આપ ઉખેડી નાખનારા છો, દુઃખોમાંથી તારનારા. હે દુર્ગે, તમો જ અમારી એક ગતિ આધાર છો, આપને પ્રણામ, આપને માં અમારા વંદન.